હજી મેમુના ધ ગદુન્ના વહી છે. ઇકરામભાઈ પ્લીઝ દબંગ રેડિયો માં પ્રોગ્રામમાં પ્રે દઈ. ઇકરામભાઈ દસ ઓછો કહી છે તાસુ દબંગ રોર યઈ આવ છે તાસુ નહીં આઈ દબંગ રેડિયો બાંધે નો મંગ દે સવા ભાઈ ખલક બબ્યા સકઉ વાઈ જલમે રેડિયો દલ તસફાકાર ન કહી ખટિક દે ઇન્શાઅલ્લાહ ન પરી ગી દુખા બસ તાસુ દસળ દ પારા બા દા દ ઝહર ગુટુસ કો આવ દે ખલકો સર બ કમ્પ્રોમાઇઝ ઇન મા હો મુકમલ ઇરાદા કડે વસાર મે ઓર તો ગ્રુપ કે મેસેજ હમ કડે જમા યાર દા જમા લાસ્ટ પ્રોગ્રામ દે કોચ બતાસુ ખફા કી ગઈ કેના દસ્તાસુ દસળ દ પારા છે કમ દે બસ ઇન્શાઅલ્લાહ દબંગ રેડિયો બરા ટીમ કો સહી દા ઇશમાનુર દ બાબુ ઝૈના ડીર ઝિયાત મનના ખુરી ખુશાલ ઓસી જુનૈદ ખાન ખુશાલ ખાન બાબા મઝારના જમા દી ખો ગ્રોર સર દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ ખુશાલ ખાન બાબા મઝાર સર અઝમા દી ખો ગ્રોર છે કમ દે નો આ કોર દે પકોર કે દે ઇશમા પ્રોડક્ટ ખર્ચે اکرام بھائی دا خوشی یما دا بکیانے نا ٹولا اور دن کو دا سمالا طرف نا سلام دے ساتھ دا اشما شیمپو استعمال میں اشما شیمپو ساتھ خیستہ دے سنائم اکرام بھائی کامرے نا اکرام بھائی یہ بتائیں مجھے کامرہ میں اشما کا پروڈکٹ کہاں پہ ملے گا اس کے لیے آپ لوگ ہمارے کمپنی ہیلپ لائن نمبر پہ کال کریں سم رکھوائیں درونا تپوس کئی دا پروڈکٹ بارے کے چرتا ملاوی گی سنگا ملاوی گی دا ملاوی گی دانا ملاوی گی کمپنی ہیلپ لائن نمبر دے 0342 311 2292 پدے نمبر باندې تاسو کال کولی شئ 0342 311 2292 دا زموږ خپل ہیلپ لائن نمبر دی پدے نمبر باندې تاسو کال کولی شئ اکرام بھائی زہرا ایم ونس اگین د ټکر نړی رمنه هرا خوشاله اوسې ګل ولی بابا د فون بلی کمره غلی دا سی خلق چې د مې دی د لاسه پریشان دي قسمه قسم دوایانی خوري او مې دی نه ټکیږي تاسو یو پیرا اشما 212 خوري خولي ذائقه کې دوی دا بالکل بدر باندې بوج نه جوړي اشما 61 چکم دے گا نا نو اشما 61 استعمال کئی صحیح دا اشما 61 چکم دے دا منٹ فلیور کی دا ماشومان ہم کھوڑے لے شی لوئی ہم کھوڑے لے شی ماشومان کم از کم یو چمچا زیاد کھوڑے لے شی لوئی خلق کم از کم دو چمچے دری ٹائم خوری انشاءاللہ میں دبم ٹیک ہوئی انشاءاللہ سبا سحر بیا ملاوی گو سبا پو دلوی اللہ پامان اشما کاسمیٹک زندہ باد پاکستان پائندہ باد دلوی اللہ پامان

0: પદંતર ધ્રુમી.
1: હા છે સહી ઓદેસરા મૈદા છે દા લગા દે દાસે વય છે ડેરો મરાઝુનો છે કેમ દે ગા દા જડ
0: દા જડ દે બિલકુલ
1: ટેન્શન ડિપ્રેશન કે ના
0: બિલકુલ
1: મિશ ખદા બાર બાર યુ છે તો સે આગા મસાલા ઝરઝર ખલક વય સુચુ ને બાર બાર મા કવ ટેન્શન મે છે ખલકી જી ખલશ વય છે ખલકી જી ના મતલબ ખમ હયો ખલી રો બોસ હે કે બેના ખલર વોઝી વ્યા સુચુ ને મા કવ
0: બિલકુલ
1: હગે સર ખપલા જિંદગી ડે સ્ટરે બી ખપલ બી મોરો તો બિલકુલ દવત વેર કવલ
0: બી
1: કોરોના સ્કલર છે મિશ સોક્તા અસલામ અલયકુમ ગરમાઈ ખરાબ કડા ખોને તો સહી લગા ખો સાડા આવી ખેર દે માશામ મઝિગર કે ડોક્ટર સે પેશન્ટ ખગો રિશા
2: બસ એ મોદા દો કવાય મોદા મસ્તર 20 તારીખ ના કના
1: હા હા ઓર્ડર હા હા
2: બસ એ ઓર્ડર 20 તારીખ કે દો તો આ લપક મે બરી કી કના
1: શા વાસ ને આ અલાપાકતે ઠોલે કાઢી ચી દી આવી થી સામે કામ બધા ગાને દેતા કહું વેલે વેને દેતા કહું અલાપાકતે એ જડા ખુશાઈ નસીબ કા અલાપાકતે ઠોલું મુસીબત ને બાર કા ઓ સુમ રહા વરી દુન કી બિલકુલ દી અલાપાક કા ઠોલું મુસીબત ને બાર કે
2: સુમ રહા વરી કી દી દે ઠોલો તો હોય જ અલાપાક દે પ્રભુ
1: ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ બિલકુલ આગા તોસ્તા ઇન્શાલ્લાહ ધોગાની કહું સહી દનિયા દેખાલ કહો યો જહાન મને ખફાર હોના છે ટેમરો સર બી કામ ઇઝ ધર સ્તરે ખબર હે પકે લખા ઉજદે ખબર હે નશુ કવાય મલિયા સુને નશુ કવાય ઝકા છે પદી પ્રોગ્રામ કે ખાસ કરકે ડોક્ટર સે પ્રોગ્રામ કે કના ડેર ચિદા આગા મજબૂરી મૂવી ચવરીદુન કિરોના ખફા નશી નેક્સ્ટ કલર તો મુકાવર કહો જી અસલામ અલયકુમ
3: અસલામ અલયકુમ
1: જી વાલેકુમ સલામ અચ્છા જી કુરબાન ખબર હે ઓરવા ખબર હે ઓરવા મોલ અલિયાસ ભાઈ ખબર હે ઓરવા લકે દેખ પલ પ્રોગ્રામ બે ઉસ ચલે જી કને તો સેકન્ડ લીધા સે ચાલવા કે જાગે કે કાલ વકે સહીદા દી પ્રોગ્રામ સરે લકે મતલબ દી દેસ સે દગા નશતા દે સહીદા 9 બજે પ્રોગ્રામ ચલે જી 9 બજે ને 10 બજે પરે આગે કે તો સીધા કાલ વકે સહીદા જી કુરબાન બિલકુલ સહી તો સે બોદે મને ખબર ના હોય હો લકે મોદે તો ઓવેલ કે ના છે આગે ખપલ પ્રોગ્રામ ચલે જી ને તો સે ખબર એવી બિલકુલ કાલ આગે ખપલ નંબર એ દી બિલકુલ કાલ તો સે પે કવલે છે પ્રોગ્રામ ઓર હોય બિલકુલ નંબર છે દા આગે છે લે કે જી નો આગે કે તો સે કાલ વકે યુ જહાન મને ના ખુશ લો તો સે જી ગુરુ ને સ્કલર છે મિસ્ટર સુખ દી જી અસલામ અલયકુમ વાલેકુમ સલામ વાલેકુમ સલામ ચાલુ ને હો બિલકુલ ઠીક થી તસરંગે છે ચેદાબુ ચૂક વી મસરા કેમ જોઈ ના તડા માસ હે તડા માસ હે છે પ્રોગ્રામ વખત ને ઓર વે
2: પ્રોગ્રામ
1: ડર કવા તા ડર કવા એન ચા ડર કવા
2: ડોક્ટર સાહેબ ના પચ્ચા ના કોલા
1: અચ્છા અચ્છા શેરમંડે હો ના કરજી શેરામંડે ના કરજી ઓ પિંદે ખોજી જી ટીક્ષલા દે પરે કે ડોક્ટર સાહેબ તો સ્તવ્યાઈ છો સખત ચપ્પલ છે દે કે માયુસ કવાય પ્લાસ્ટિક ચપ્પલ રેગ્યુલર માયુસ કવાય સિર્ફ યુઝ કવાય પ્લાસ્ટિક ખતરનાક થી سخ په چمړې کې سخت چپل ما یوز کوي دا هم بالکل شي کې تاله کې دردونه چې دی پیندو کې دردونه دا بالکل کاریک خبر ده کې جی ډاکټر سیم نور
0: بل دین علاوه لکه باز وخت کور کې مطلب رمند خپېچ مطلب ګرد انسان نو کم کور کې پرس کا کہانی یا بل څه هغه د پاسه چې خبر راشي نو دی کې هو دن پټی دی دا هو الله پاک چې کم سیستم پیدا کړی دا وینډ ډېر مضبوطی هو باز وخت کہانی سره چې دین هغه پټه اوښلېږي یا د خپل ذهن به ځای شي دی ته ګور ډېر احتیاط پکاري دا سي تګ نی پکار یو دغه وجه دا بل وجه دا ده چې لکه یوریک اسید زیاتی په وجه باندې دا تعلق ساتی بل دا پټه چې دین باز وخت د خپل ذهن به ځای شي نو بالکل د کې فیزیوتراپی چې دین ډېر بهترین کار کوي او ډېر بیمارانو ته شفا ملو شوې ده
1: صحیح او ټیم سره به هیڅ دا هغه ډاکټر صاحب ټیم ته مې اوس وکړ د ټیم سره کال میټن کول هو ټیم سره به هیڅ دا سر تر رسیدلې ده دا کال چې بالکل چا کال روان دغه نړی معذرت سره چې مزید کال نشو شامل ولای ځکه او میسج یو نظر ګوره کنه صحیح ده بلکې میسج ته ټیم سره نشته دا رونه خفانه شي ان شاء الله سبا ته بیا که چا میسج سپوتې وي او نور کال شي دا او مزید ان شاء الله پروگرام کې که زندگی او پاک الله پاک ته سبا ته بیا هغه پروگرام یې ساګرځو زګه چې ټایم چې سره ته ورته خامہ عزت چې دا هوستل هغه درکار وي سو خو جوړې دونکو یو جهان مننه کوله ټول اوریدونکو بالکل نن لشکي اماس کې نت ورک ایشو چې دا هغه چلے دل دا نو ټول اوریدونکو باندې منه معذرت کوم چې کال رب شو وي چې سره صحیح خبرې نه وي شوې یا د څه خبره چې غاتو سره مونږ نشانه یې لګیدل په غوونه غوډو بخښنه او معذرت او یو جهان مننه کوم چې پروګرام ور سره نن پروګرام هو اوریدل همیشه سره ور وای سو ان شاء الله همیشه به تاسو ته هغه د فائدې خبرې او ډاکټر صاحب ستړی استمان وي خدای گھنٹہ چدا کدا ڈیر ستڑائی وی کڈیر طبیعت خراب وی کنا خدا ایوا گھنٹہ پروگرام چدا اغا دے 9 بجے سے ٹھیک تو استے برا اغا کوی روزانہ پ بنیاد منے سو درمان ہوم پیتھک سینٹر چدا کرک سٹی کے موجود دا خوشحال خان خٹک یونیورسٹی سره خو په هو کرک تبلیغی مرکز سره نږدې روډ باندې هیرو جن ناسو هغه ته مخامخ درمان هوم پیتھک سینٹر چدا اغا موجود دا چته کی جناب محترم ڈاکٹر مصطفی کمال صاحب چینی او ڈاکٹر مصطفی کمال صاحب کلین ایک ٹائم 10:00 8 بجے نمازگار 4 بجے پورے رابطے نمبر 0331312 1413 سو خوجو اور دن کو دخبل مشیرونو کشیرونو خاص کر کے دخبل و چکی مشیرون دی اور صحت دیر خیال ہوتے رب کی اجازت دلوئی اللہ پو امان